0: 94.6, 98.2 MHz. You're listening RM Free Radio.
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM Free Radio.
2: समय थयो छे सवाना एक्झॅक्टली 10 AM.
3: दररोज 10 થી 11 આવો અમારી સાથે.
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM Free Manoranjan Radio.
3: આવો અમારી સાથે. આવો મારી સાથે જોડાઈ જાઓ રેડિયો મનોરંજનના લહેર ઉપર 94.5.6 98.2 મેગાહર્ટ્ઝ પર. આવી પહોંચી છે રત્ના, આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો. બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો. અને આજે છે ગુરુવારનો દિવસ, જુલાઈનો મહિનો, 2 તારીખ, અને આ સાથે અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં વાગી ચૂક્યા છે 10:01. તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ છે જેઠ વદ બીજ. અત્યારથી લઈને 10:45 સુધી અમે છીએ આપ સૌ કોઈનું દિલથી મનોરંજન કરવા માટે. અને ઘણી વખત બસ આપણે કહીએ ને કે દિલની રાહો પર ચાલવા માટે બહુ જ વધારે હિંમત જોઈએ, કારણ કે ઘણીવાર દુનિયા નહીં પણ આપણું મન જ આપણું સૌથી મોટું વિરોધી હોય છે. પ્રોબ્લેમ્સની સાથે આપણે કહીએ ને કે સોલ્યુશન્સ ગોતવાની જે આ પ્રક્રિયા છે બહુ ઓછા લોકો કરી શકે છે, કારણ કે જ્યારે લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી જાય ત્યારે આપણું જે દિલ અને દિમાગ છે ને એ ફક્ત પ્રોબ્લેમ્સ ગોતવામાં જ લાગ્યું હોય છે. બસ ઘણા લોકો એમાંથી સોલ્યુશન ગોતીને પોતાનો રસ્તો બનાવે છે, અને જે લોકો રસ્તો બનાવે છે તે લોકો જ જીવનમાં આગળ વધી શકે છે. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમના ચાલો જોડાઈ જઈએ અને બ્યુટિફુલ ગુજરાતી ગીતોની સાથે, મધુર ગુજરાતી ગીતોની સાથે તમારા જીવનમાં ઉર્જા બસ આમને આમ વધતી રહે એવી શુભકામનાઓની સાથે અમિત ત્રિવેદી અને ઉસ્માન મીરના સ્વરમાં મુકાયેલું સોંગ્સ ઓફ ફેથનું આજનું આ પ્રથમ ગીત તમારા માટે લઈ આવ્યા છીએ.

0: RM3 Radio. Radio.
1: આવો અમારી સાથે. આવો મારી સાથે 10 વાગીને અત્યારે 6 મિનિટ થઈ ચૂકી છે અને ગીતોની સાથે ઘણી બધી એવી જાણકારીઓ તમારા માટે મેં લઈ આવ્યા છે. જેમ કે જાણીએ છીએ અત્યારે દુનિયાભરમાં પેટ્રોલના ભાવો વધવા ઉપર છે, ભાઈ લડાઈઓ વધવા ઉપર છે, અને આવામાં આવી પરિસ્થિતિમાં જ્યારે ભારતની આપણે વાત કરીએ છીએ તો ભારત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક મોટો ફેરફાર થવાનો છે એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અને પેટ્રોલમાં 20% ઇથનોલ એટલે કે E20 ભેળવવાની સફળતા પછી સરકાર હવે CNGમાં ઇથનોલ ભેળવવા પર ઝડપથી કામ કરી રહી છે અને દેશની અગ્રણી ગેસ કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ આના પર સતત ટ્રાયલ કરી રહ્યા છે. પરંતુ સામાન્ય કાર માલિકના મનમાં તો સૌથી મોટો પ્રશ્ન એ જ ઉઠી રહ્યો છે કે શું CNGમાં ઇથનોલ ભેળવવાથી મારી કારના એન્જિનને કંઈ નુકસાન તો નહીં પહોંચે ને, શું તે મને ફાયદો કરશે કે નુકસાન. આટલા બધા પ્રશ્નો પછી ચાલો ઓટોમોબાઈલ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિક અહેવાલના આધારે સરળ શબ્દોમાં જે વાત બારે આવી કે સંકુચિત કુદરતી ગેસ એટલે કે CNGમાં સામાન્ય રીતે મુખ્યત્વે મિથેન એટલે કે CH4 હોય છે અને CNG બ્લેન્ડિંગ હેઠળ બાયો ઇથનોલ અથવા હાઇડ્રોજન જેવા વાયુઓની ચોક્કસ માત્રા તેમાં ભેળવવામાં આવશે. અને જો આ યોજના શરૂઆતના તબક્કામાં 5%થી 10% બ્લેન્ડ કરવાની છે, મુખ્ય ઉદ્દેશ મોંઘા ગેસની આયાત ઘટાડવાનો, આ પર્યાવરણને સ્વચ્છ રાખવાનો એક સરસ મજાનો ઉપાય શોધી કાઢ્યો છે આપણી સરકારે. અને તે સાથે જ નિષ્ણાતોના મતે CNG સાથે ઇથનોલ બ્લેન્ડિંગની અસર પેટ્રોલ કરતાં થોડી અલગ હશે અને એન્જિન કામગીરી ઇથનોલમાં ઓક્ટેન નંબર ખૂબ જ વધારે છે. માટે એવું કહેવાય છે કે જ્યારે યોગ્ય પ્રમાણમાં CNG સાથે એ ભેળવવામાં આવે છે ત્યારે તે એન્જિન

ની દહન કાર્યક્ષમતા સુધારો કરે છે. અને આ જ નહીં, એવું પણ કહેવાય છે કે ઇથનોલમાં ભેજ શોષવાની પણ મિલકત હોય છે. જો મિશ્રણની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો તે જૂની સીએનજી કિટ અને એન્જિન પાઇપમાં કાટનું કારણ બની શકે છે. જો કે વર્તમાનના BS6 અને આવનારા નવા વાહનોને આને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. અને આ બધી નવી ટેકનોલોજી દેશ અને સામાન્ય જનતા બંનેના નોંધપાત્ર ફાયદાઓ પહોંચાડવાની અપેક્ષાઓ રાખી રહી છે. અને ભારત અને તેની કુદરતી ગેસની જરૂરિયાતો અડધાથી વધુ આયાત કરે છે. અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથનોલને સીએનજી સાથે ભેળવવાથી ગેસનો ખર્ચ ઘટશે, જે ભવિષ્યમાં ઘટાડો અથવા સ્થિરતા તરફ દોરી શકે છે. સીએનજી પહેલેથી જ સ્વચ્છ ઈંધણ છે, પરંતુ ઇથનોલ બ્લેન્ડિંગ પછી તેનું કાર્બન ઉત્સર્જન પણ ઓછું થઈ જશે અને શહેરોમાં વધતા પ્રદૂષણનો સામનો કરવામાં આ ગેમ ચેન્જર સાબિત થશે. તો કંઈ પણ કહો, ભારતનું જે ભાગ્ય છે તે ઉજ્જવળ બની રહ્યું છે, એ તો આપણે કહીએ જ શકીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં ભાઈ ઉજ્જવળ જે શબ્દ છે એ આપણે કહીએ ને, કે સૂરજના ધીમા ઉગતા કિરણોની સાથે આપણે અનુભવ કરી શકીએ છીએ. કારણ કે જ્યારે જ્યારે અંધારી રાત આવે અને એ પછી જ્યારે સવારની પહેલી કિરણ ઉજાસ લઈ આવે છે, તો આપણને એ તો અનુભવ કરાવે જ છે કે ભલે અંધકાર ચારો કોર હોય પણ આ સૂરજની એક કિરણથી ઉજાસ ફેલે છે અને એને આ ફેલવાથી કોઈ રોકી નથી શકતું. સૂરજ ધીમા ઉગો, ઈશાની દવેના સ્વરમાં 2020 ના આલ્બમનું આ ગીત છે.

You're listening to RM3 Radio Manoranjan. Avo amari sathe. 10:21 already અને આજ ના આપડા સફર માં ભાઈ આપણે કહીએ ને કે અત્યારનું જીવન કેટલું હાઇબ્રિડ જીવન છે isn't it કારણ કે ચાલતા હરતા ફરતા માણસ પણ બીમાર પડી જાય છે સો ગાઈઝ જીવનમાં જો તમને કમજોરી આવી જાય ને ખાસ કરીને જવાનીમાં તમને કમજોરી લાગે ને પગમાં દુખાવો ચાલતા હરતા ફરતામાં કંઈ પ્રોબ્લેમ તો તેના કારણો વિશે જાણવું પણ બહુ જરૂરી છે કારણ કે જ્યારે તમારા પગ દોડવા જોઈએ ત્યારે તમારા પગમાં જો કમજોરી આવી જાય દુખાવો રહેતો હોય તો ભાઈ આપણે તો એ જ કહેશું કે આજકાલ યુવાનો પગમાં દુખાવો સોજો ચાલવામાં મુશ્કેલી થવા એ લોકોને શરૂ થઈ ચૂકી છે તેમના પગ સાથ નથી આપી રહ્યા ઊભા રહેવું બેસવું અથવા બેસવાની સ્થિતિમાં ઊભા રહેવું કારણ કે ઘણી વખત મુશ્કેલ બની રહી છે અને આનું કારણ એ છે કે તેમના પગ નબળા પડી રહ્યા છે અને પગના સ્નાયુઓ નબળા પડી રહ્યા છે જેના કારણે શક્તિ તે ગુમાવી બેસે છે અને આના કારણો ઘણા બધા છે સોશિયલ મીડિયા પર અત્યારે જોવા જઈએ ને તો ઘણા બધા એવા આપણને આર્ટિકલ્સ પણ મળે છે આવો પણ મેદાંતા ગુરુગ્રામના વાસ્ક્યુલર સર્જન ડૉક્ટર રાજીવ પારેખે આ પાછળના કેટલાક મુખ્ય કારણો આપણને સમજાવ્યા છે જેના કારણે યુવાનીમાં એટલે કે યંગસ્ટર્સના એજમાં 20-25 અથવા 30 વર્ષની ઉંમરમાં તમારા પગ જ્યારે નબળા પડી રહ્યા છે તો તેના કારણો શું છે અને મુખ્ય અને સૌથી સામાન્ય કારણ બસ સૌથી મોટું કારણ છે તંબાકુ તંબાકુના કારણે ઘણા લોકો બસ નબળા પડી રહ્યા છે અને કોઈ પણ સ્વરૂપમાં સિગરેટ બીડી પાન તમાકુ ગુટકા જરદા અથવા હુક્કા પીવાથી પગની નસોને સખત એ નબળું બનાવે છે અને

આથી નસોમાં લોહી ગંઠવાની જે નિર્માણ થવાની જે શરૂઆત થઈ જાય છે તે બસ સંકોચવા લાગે છે, તમારી જે સ્નાયુઓ છે તે સંકોચવા લાગે છે અને આનાથી રક્ત પુરવઠો ઓછો થઈ રહ્યો છે અને નસોની પોષણ તત્વ મળવાનું તે બંધ થઈ રહ્યું છે અને જેના કારણે પગ તમારા નબળા બની રહ્યા છે. ભાઈ અત્યારે આપણે કહીએ ને કે યંગસ્ટર્સમાં આપણે કદમ રાખતાની સાથે જીવનમાં આપણને થોડી ઘણી રફતાર જોઈ છે, થોડી ઘણી આપણે કહીએ ને કે ફેશન જોઈ છે, થોડું ઘણું સ્ટેટસ જોઈ છે, પણ આ સાથે સ્ટેટસ સંભાળતા સંભાળતા મારા વાલા મિત્રો તમારા હેલ્થને તમે દાવ પર લગાડી રહ્યા છો તેનું ખૂબ જ ધ્યાન રાખજો. વધુ પડતું વજન વધવાથી પગ પર દબાણ આવે છે અને સોજો પણ વધી જતો હોય છે અને વધુ પડતો તળેલી ખોરાક ખાવાથી વધુ પડતો જંક ફૂડ અથવા આપણે કહીએ ને કે ઉચ્ચ કોલેસ્ટ્રોલ માખણ શુદ્ધ શકે છે. વધુ પડતી હલનચલન ન કરવાથી પણ આખો દિવસ બેસી રહેવાથી પગના સ્નાયુઓ નબળા પડી રહ્યા છે અને ઓછી હલનચલનથી લોહીનું જે પમ્પિંગ છે તે ઓછું થવા લાગ્યું છે અને જે પગની સમસ્યાઓને વધુ ખરાબ કરે છે. તેથી વધુ પડતો આરામ પણ પગને આળસુ બનાવે છે. જો ભાઈ હેલ્ધી રહેવું હોય ને તો કહેવાય છે ને કે પાંવ કો રખો ગરમ પેટ કો રખો નરમ, પાંવ કો રખો ગરમ પેટ કો રખો નરમ, સિર કો રખો ઠંડા અને ભાઈ ડોક્ટર આવે એટલે મારો ડંડા. હવે ભાઈ એવું નથી કહેતા કે ડૉક્ટરને ડંડા મારો, પણ આપણે કહીએ ને કે ડૉક્ટરની આપણને જરૂરત શા માટે પડે છે, આપણું હેલ્થ બગડે એટલા માટે આપણને હેલ્થ માટે ડૉક્ટરની જ આવશ્યકતા પડે છે, સાચી વાત કે નહીં? પણ જો હેલ્ધી રહેવું હોય તો ભાઈ હેલ્ધી ખાઓ, હેલ્ધી પીવો, હેલ્ધી વિચારો, હેલ્ધી હરફર કરો અને હેલ્ધી વાતો કરો, હેલ્ધી એન્વાયરમેન્ટ ડેવલપ કરો. કારણ કે હેલ્ધી રહેશો ત્યારે જ તો જીવનમાં આગળ વધી શકશો અને આ મુસાફરી કરવા માટે આપણે હેલ્ધી રહેવું બહુ જ વધારે જરૂરી છે. સો કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ સોંગ, બલૂન ફિલ્મનું આ ગીત છે, જિગરદાન ગઢવી અને આદિત્ય ગઢવીના વોઇસમાં, 2019 નું આ ગીત છે મુસાફર.

ગીતો આવા હોય તો દિવસ પણ એકદમ મસ્ત ટકાટક લાગે છે. એન્ડ ધુનકીનું આ ગીત હતું નઝમ નવી બનાવી દે, સિદ્ધાર્થ અમિત ભવસારના વોઇસમાં. અને આ સાથે જ 2019 ના વર્ષનું આ લવ મેશઅપ સોંગ તમારા માટે આવું મારી સાથે.

0: આવો અમારી સાથે.
1: સો ગાઈઝ, મજા આવી રહી હશે આવા ગીતો સાંભળીને. એન્ડ ઇટ્સ ઓલરેડી ટાઈમ ટુ સે ગુડ બાય. જવાનો સમય થઈ ગયો છે. આપણે કહીએ ને કે સરસ સમય હોય ને એ બહુ જલ્દી જલ્દી વીતે છે, પણ એની વે સારા સમયમાં પણ સારી વાતો, સારા ગીતો એન્જોય કરતા રહીએ અને જીવનના આ બ્યુટિફુલ ડોઝને વધારતા રહીએ. તો આજનું આ છેલ્લું ગીત ફિલ્મ ચાસણીનું આ લેવામાં આવેલું ગીત જીગરદાન ગઢવીના વોઇસમાં, અને આજના આ ગીતની સાથે બસ અહીં ફૂલ સ્ટોપ લગાવીશું. ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ, એટલે કે રેડિયો મનોરંજન પર સવારના 10 વાગ્યાથી 10:45 વાગ્યા સુધી આપણું દૈનિક ગુજરાતી ગીતોનું કાર્યક્રમ આવો અમારી સાથે.